FM બેન્ડ 100 શેરે 2 મેગા હર્ટ્ઝે લાઈવ સ્ટ્રીમિંગ જરીએ ન્યૂઝ ઓન AIR એપ થી અસી આકાશવાણી દે પટિયાલા કેન્દ્ર તો બોલ રહી હાં. આજ મંગલવાર હૈ, શક સંમત 1948 દે જેઠ મહિને દી 11 તારીખ, 23વી સન 2026 દે જૂન મહિને દી આજ 2 તારીખ હૈ. એસ વેલી સવેર દે 5:56 તે 40 સેકન્ડ હો રહે ને. હું સાડે અજ દે પ્રોગ્રામ આદિ સભા દા आगाज होंदा है. आकाशवाणी पटियाला अपने सुनने वाले सारे श्रोतियों का स्वागत करता है.

FM બેન્ડ 100.2 મેગાહર્ટ્ઝ થી લાઈવ સ્ટ્રીમિંગ જરીએ ન્યૂઝ ઓન AIR એપ થી આજે તોડા આપના રેડિયો આકાશવાણી પટિયાલા સમા મિલાવજી સવેર દે ઠીક 8:40 હોરે ને